0: ஏதுனு மாவட்ட
1: brought to you by
2: அதுனு லக்கே நம ஹுபவன ரட புராம ரசகனயன அவுலே சவம ரச கரகன மாதர் ஃப்ரீல நூடுல்ஸ் டேஸ்ட் கே ட்ரஸ்ட் க
3: ஹதரோக ஸ்நாய் ரோக ஆதரைட்டி செதலு ஒபிட திபின ஊ நேம ரோகயாக நிட்டாவட சுவ கரகந்த சிவனகல கமல் பந்துல வெத பஹதா ஹபவன 0773 273 540 රසතුන් හදක පාරම්පරික අපේ රසය මේනක සහල් බයන් වින්විතින් ස්මාර්ට් ටීවි රයිස් කුක බ්ලෙන්ඩ දිනා ගන්න සහල් කවරේ කූපනය ඇති තෑගේ ඔබට හිමිවේ මේනක සහල් අපේ උරුමය අපේ රස
4: වාසිනාම වෙන කොහෙන්ද සර්
5: පීල්බී වාසී කොයි කාටත් වාසී
6: සුබ දවල් අදවල් එකයි විනාඩි දෙකයි